प्रतिबिंबित करे छे। तेनो उद्देश्य काबुलनी सरकारी हॉस्पिटलमां आरोग्य संभाळ सेवाओमां सुधारो करवानो छे। केन्द्रीय पर्यावरण वन अने आबोहवा परिवर्तन मंत्री भूपेन्द्र यादवे जणाव्युं कि भारत तेना ब्रिक्स प्रमुख पदने नागरिक केन्द्रित अने मानवता प्रथमनी भावनाथी संचालित बनावा माटे प्रतिबद्ध छे। एक सोशल मीडिया पोस्टमां एक अंग्रेजी दैनिकमां लखायेल पोताना लेखने शेर करता श्री यादवे जणाव्युं कि भारते मिशन लाइफना सिद्धांतो पर आधारित टकाउ जीवनशैलीने प्रोत्साहन आपवा पर ध्यान केन्द्रित कर्युं छे, जेमां वनीकरण, जंगल आग व्यवस्थापन, आपत्ति स्थितिस्थापकता अने परंपरागत ज्ञानमां रहेला लोको केन्द्रित आबोहवा अनुकूलनो समावेश थाय छे। उपराष्ट्रपति सीपी राधाकृष्णन और प्रधानमंत्री नरेन्द्र मोदीए आज भारत भूतपूर्व प्रधानमंत्री राजीव गांधी ने तेमनी जन्मजयंती पर श्रद्धांजलि अर्पण करी। राजीव गांधी ऑक्टोबर 1984 थी डिसेम्बर 1989 सुधी भारत प्रधानमंत्री था। सोशल मीडिया संदेश में श्री राधाकृष्णन ने राजीव गांधी की राष्ट्र सेवा और जाहिर जीवन में तेमना योगदान ने याद कर्यु। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ CISF નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 68 લાખ રૂપિયાથી વધુની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરી છે। CISF જણાવ્યું હતું કે તેના કર્મચારીઓ શંકાસ્પદ હિલચાલ અને સીસીટીવી વિશ્લેષણના આધારે બે મુસાફરો પાસેથી રોકડ રકમ જપ્ત કરી હતી। શંકાના આધારે કાર્યવાહી કરતા CISF કર્મચારીએ વિગતવાર તપાસ માટે એક મુસાફરની ઓળખ કરી હતી। સીસીટીવી સમીક્ષા દરમિયાન તેની સાથે રહેલા અન્ય મુસાફરની પણ ઓળખ થઈ હતી। બંને મુસાફરો ગુવાહાટી થઈને અગરતલા જઈ રહ્યા હતા। તેમના સામાનની ઝીણવટભરી તપાસ દરમિયાન બંને મુસાફરો પાસેથી કુલ 68,53,000 રૂપિયા રોકડા મળી આવ્યા હતા। તમિલનાડુના ઉચ્ચ શિક્ષણ મંત્રી પી વિશ્વનાથને આજે રાજ્ય વિધાનસભામાં સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં વિદ્યાર્થીઓ કે યુવાનોના કાયદેસરના અધિકારો પર અંકુશ લગાવવાનો સરકારનો કોઈ ઇરાદો નથી। વિદ્યાર્થીઓના પ્રદર્શનો પર કોલેજોને અગાઉના પરિપત્ર અંગેના કોલ નોટિસના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં શિસ્ત, કાયદો અને વ્યવસ્થા જાળવવાના સંદર્ભમાં એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો। જમ્મુ જિલ્લાના ખેરી ગામમાં ભૂસ્ખલનથી અંદાજે 12 મકાનો નષ્ટ થયા છે। 2 ઘરોને ભારે નુકસાન થયું છે। આ ઉપરાંત ખેતીની જમીન અને રસ્તાઓને પણ અસર થઈ છે। મહેસૂલ અને પોલીસ ટીમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે। ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSCમાં તાત્કાલિક સુધારાઓની અપીલ કરી છે। સંયુક્ત રાષ્ટ્રસંઘના રચના અને નિર્ણય લેવાની પ્રક્રિયા વર્તમાન વૈશ્વિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે અને વિકાસશીલ દેશોને વધુ પ્રતિનિધિત્વ પૂરું પાડે તેવી પણ માંગણી કરી છે। કાર્યકારી પદ્ધતિઓ પર UNSCની મુક્ત ચર્ચામાં બોલતા UNમાં ભારતના ચાર્જ ડી અફેર્સ યોજના પટેલે જણાવ્યું હતું કે સુધારાની જરૂરિયાત પહેલા કરતાં વધુ સ્પષ્ટ અને તાકીદની છે। હોંગકોંગના સીકે 25 જૂશે પનામા કેનલ પરના 2 બંદરો જપ્ત કરવા બદલ પનામા સામે 1.5 અબજ US ડોલરથી વધુના નુકસાનની માંગણી કરીને નવી મધ્યસ્થી કાર્યવાહી શરૂ કરી છે। કંપનીએ આરોપ લગાવ્યો છે કે પનામાએ બાલબુઆ અને ક્રિસ્ટોબલ બંદરોના સંચાલન માટે તેની દાયકાઓના જૂના કરારને લક્ષ્ય બનાવીને રોકાણ સુરક્ષા સંધિનું ઉલ્લંઘન કર્યું છે। યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડાને પગલે આજે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકોમાં તેજી જોવા મળી હતી। છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 540 પોઈન્ટ જ્યારે નિફ્ટી 130થી વધુ પોઈન્ટ વધીને કારોબાર કરી રહ્યા હતા। મોટાભાગની સ્ક્રીપોમાં લેવાલી જોવા મળી રહી છે। રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર ગત રાતે મિસાઇલ હુમલો કર્યો, જેમાં 6 લોકોના મોત થયા અને 33 અન્ય ઘાયલ થયા। યુક્રેનની ઇમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે આ હુમલાઓ 3 જિલ્લાઓના 12 સ્થળોએ થયા, જેમાં રહેણાંક ઇમારતો, 1 તબીબી સુવિધા અને 1 શૈક્ષણિક સંસ્થાને નુકસાન થયું। ભારતીય મહિલા ટીમ આજે FIH હોકી વર્લ્ડ કપના અંતિમ પુલ ડી મેચમાં ઇંગ્લેન્ડનો સામનો કરશે। આ મેચ એમ્સ્ટરવિનના વેગનર સ્ટેડિયમ ખાતે રમાશે। આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6:30 વાગે શરૂ થશે। આ મેચમાં જીત કે ડ્રો ભારતને પુલમાં ટોચનું સ્થાન અપાવશે અને આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય કરશે। બીજી તરફ ભારતીય પુરૂષ હોકી ટીમે ગઈકાલે તેમના અંતિમ ગ્રુપ મેચમાં હરીફ પાકિસ્તાનને 5-3 હરાવીને આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું।
એન્ટિકા સિંગાપુર ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટનમાં મોહિત જગલાન અને લક્ષ્મીતા જગલાન વોકઓવર મળ્યા બાદ મિક્સ ડબલ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા. હવે તેમનો સામનો

ધોણી રે ધખાવી, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, હુતુતુતુ, ચરારા ચરારા મારું ચકડોળ ચાલે, મારી વેણીમાં ચાર ચાર ફૂલ, પાટણથી પટોળા મૂંગા લાવજો, છાનો રે છપનો કંઈ થાય નહીં, કંઈ થાય નહીં. મિત્રો, આવા ગીતો લખનાર અવિનાશ વ્યાસે હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબરવાળો આ ગીત પણ લખ્યો. અને સાથે સાથે જો તમને ખબર હોય તો એમણે એક બીજું પણ ગીત લખ્યું, પીળું પોલકું ને કાળો ઘાઘરો, પીળું પોલકું ને કાળો ઘાઘરો, આંખ્યોનો અણસારો આકરો, રસ્તે જતી માશુકાને એનો આશક બૂમ પાડે, ટેક્સી ટેક્સી. મિત્રો, આ ગીત તો મારી પાસે નથી, પરંતુ હા, રિક્ષાનું ગીત ચોક્કસ છે, તો આવો સાંભળીએ.

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में आज आपनी साथे छे हूँ तरुलता करोड़िया। तो मित्रों, अभिनेता, नाट्यकार, संगीतकार, लोक गायक अने अनेक नृत्य नाटकों भजवनार गुजरातनी माटीनो सूर एटले के हेमु गढ़वी, એમનો પણ આજે સ્મરણ દિવસ, સ્મૃતિ દિવસ। તો આકાશવાણી પરિવાર હેમુ ગઢવીને પણ સ્વરાંજલિ શ્રદ્ધાસુમન સાથે અર્પણ કરે છે। મિત્રો, માત્ર 35 વર્ષની નાની ઉંમરે એમણે આપેલું લોક સાહિત્ય અને લોક સંગીતમાં યોગદાન એ ખરેખર નોંધપાત્ર છે। માત્ર 14 વર્ષની નાની ઉંમરમાં એમણે નાટ્ય ક્ષેત્રે પ્રદાર્પણ કર્યું અને મુરલીધર નામના નાટકમાં એમણે બાળ શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવી।

હેમુ ગઢવી જ્યારે સ્ટેજ પરથી પરફોર્મ કરતા ત્યારે એમના ગીતો અને એમનો સંવાદો જે હોય એ છેલ્લી પંક્તિમાં બેસેલા દર્શકને પણ સંભળાય એવા એમની અવાજની તાસીર હતી. રાજકોટના એક નાટ્યગૃહમાં તેઓ રાજા ભરથરી નામનું નાટક ભજવી રહ્યા હતા અને એમણે આ નાટકમાં ગીત ગાયું પહેલા પહેલા જુગમાં રાજા ભરથરી. આ નાટક જોવા માટે ત્યારે ત્યાં આવ્યા હતા આકાશવાણી રાજકોટના ડાયરેક્ટર ગીજુભાઈ વ્યાસ અને ચંદ્રકાંત ભટ્ટ. એમના અવાજમાં આ ગીત સાંભળ્યા બાદ તેઓ એમને મળવા માટે ગયા. પછી શું થયું વાતો કરીએ, પરંતુ પહેલા સાંભળીએ પેલા પેલા જુગમાં.

આસીર જોઈને એમને આકાશવાણી રાજકોટમાં તાનપુરા પ્લેયર તરીકે એમની નિમણૂક કરવામાં આવી. 1956માં આકાશવાણી રાજકોટ સાથે તેઓ જોડાયા અને 1965માં એક રાસડાનું રેકોર્ડિંગ કરવા જ્યારે તેઓ ગયા હતા ત્યાં તેમને હેમરેજ થયું અને તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી.

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। मित्रों, જ્યારે નરેશ કનોડિયાને પૂછવામાં આવે કે તમને કયું ગીત પ્રિય છે, ત્યારે એમણે એવું કહ્યું કે હું જ્યાં પણ જઉં ત્યારે જાગરે માલણ જાગની ફરમાઈશ હંમેશા જ થાય, અને મને એક બીજું ગીત યાદ આવે, સજન મારી પ્રીતડી। કારણ કે આ ગીત સંજીવ કુમાર પર ફિલ્માવવામાં આવ્યું હતું, અને સંજીવ કુમાર હંમેશા જ્યારે પણ મળે ત્યારે એવું કહેતા કે રાત્રે સૂવા પહેલાં હું એકવાર તો આ ગીત ચોક્કસ સાંભળું છું। मित्रों, नरेश कनोडिया ने कपड़ा नो खूब शौक हतो, एटले ज्यां पण महेश कुमार इन पार्टी ना शो थवाना होय त्या एक पेटी भरी ने एमना कपड़ा जता, एटले थोड़ी थोड़ी वारे तेवो कपड़ा बदली ने आवता, एवो एमने कपड़ा नो शौक। नरेश कनोडिया ए अपने आ गुजराती फिल्म जगत ने अनेक सुपरहिट फिल्मों आपी, कारण के एमनी लगभग दरेक फिल्म सिल्वर जुबली थई। आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना